0: रेडियो स्टेशन 90.8 FM टांट्या भील रोज हांजे 6-8 वागे आपड़ी समस्या अने आपड़ो समाधान आपू रोज करहू वातें खेती ना बारा मा अने कमाई ना बारा मा एत्रे हमलता रेजो टांट्या भील नो रेडियो स्टेशन 90.8 FM।
1: दोस्तों आप सुन रहे हैं रेडियो टांट्या भील 90.8 FM झाबुआ की आवाज। रेडियो टांट्या भील 90.8 FM आपके लिए खेती संबंधी बहुत सी महत्वपूर्ण जानकारियों को आप तक पहुंचाता आया है। साथ ही रेडियो टांट्या भील 90.8 FM की एप्लीकेशन को न केवल किसानों ने बल्कि एग्रीकल्चर के विद्यार्थियों ने भी अपने फोन में डाउनलोड किया है और रेडियो टांट्या भील के खेतीबाड़ी कार्यक्रम से खेतीबाड़ी से जुड़ी हुई महत्वपूर्ण जानकारियों को एकत्र किया है। आइए मिलते हैं खुटाया स्कूल के एग्रीकल्चर डिपार्टमेंट के 12वीं कक्षा के विद्यार्थी से और सुनते हैं उसकी मुंहजवानी।
2: मैं कक्षा 12वीं का छात्र हूं और मेरा सब्जेक्ट एग्रीकल्चर है और मैं रोज टांट्या भील रेडियो को सुनता हूँ। उससे मुझे बहुत अच्छी जानकारी मिलती है और कृषि संबंधित बहुत अच्छी ही जानकारी मिलती है। मैं मेरे दोस्तों को भी प्रोत्साहित करता हूँ कि वो इस रेडियो को सुने और कृषि संबंधित जानकारी प्राप्त करें।
3: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांट्या भील 90.8 FM।
0: आपड़ो रेडियो आपड़ी बातें।
1: किसान साथियों बहुत बहुत स्वागत करते हैं आपके अपने कार्यक्रम खेती बाड़ी में। किसान भाइयों चलते हैं रामा ब्लॉक के खेड़ा गांव में और मिलते हैं कुछ किसानों से और उनसे चर्चा करते हैं कि इस बार वो कौन सी खेती करना चाहते हैं और कौन सी खेती उनके लिए फायदेमंद होती है, उनके पास कौन सी जमीन है और कौन सी जमीन में कौन सी खेती वो करते हैं। चलते हैं खेड़ा गांव में और सुनते हैं उन्हीं की जबानी।
4: તાર
5: મતલબ કેવી કેવી જગા છે?
4: મારગન રાતી જગા છે, બૈડા ની કાકરાવળી બી છે, કાળી બી છે।
5: તે મતલબ તે કપ્પા હોસવાની કપ્પા કરવાની તે હોશી છે, તે એનો કારણ હું છે કે મતલબ તારે કઈ એવી જગ્યા છે યા ફેર તું તાજી કમાઈ આવી જાય તારી જગ્યામાં યા ફેર તું હોશી રહો કે અસલ ભાવ મળી જાય બાકી ફસલ થી તેના ફસલમાં થોડોક વધુ ફાયદો રહે, તે એમ કરીને તું હું હોશી ની કપ્પા લગાડવાની હોશી રહો।
4: હું એમ કરીને હોશી રહો મારે હે કામે જવાય નહીં।
5: અચ્છા
4: હું ઘેરે સરું તેને હારો કપ્પા કર દી તેના કપ્પા નાતે હાતે આપડે કપ્પા નકળતો જાય ને હાડ જતા રહે એમ કામ ચાલતો રહે।
5: બિલકુલ બિલકુલ મતલબ એમ છે કે મતલબ કપ્પા ફટકતો જાય ને આપણું વીણીને વેસી ને આપણું કામ ચાલતું જાય અને કામ રોકાય નહીં
4: રોકાય
5: હે ને। તે તારા હિસાબ થી કઈ ની જગ્યા માં કપ્પા સોંપવો જોવે? તારી કારણ જેસે કે કકરાળી હે, રાતી છે, કાળી હે ને, તન હું લાગે કે કઈ ની જગ્યા માં કપ્પા અસલ થઈ શકે?
4: અસલ કપ્પા તો કાળી જગ્યા માં જ થાય
5: હે। અને પાણી ની મતલબ પાણી વધુ જોવે કમ જોવે?
4: પાણી જોવે, બે થી તીન પાણી, ચાર પાણી બી મળી જાય તા જેવા છે
5: હે। દીતા ભાઈ તાર હું કેવું કે કપ્પા મતલબ કેવી જગ્યા માં થોડોક બઢિયા રહે?
6: કાળી જગ્યા માં બઢિયા રહે કપ્પા
5: હે, કાળી જગ્યા માં બઢિયા રહે। તે તાર કે ખેતર છે કે નહીં કાળી જગ્યા નું?
6: કાળી જગ્યા એમ કકરે વાળી બી એમ સબ હે
5: હે સબ છે। તે તું હું હોશી રહ્યો હું કરવાની હોશી
6: જે સોસી રહ્યા કપ્પા કરવાનું સોસી રહ્યા કપ્પા હે તુવા રે હાડ કરતા રહું
5: હાડ કરતા રહેવાનું
6: ફટક હે।
5: હા ખરી ખરી ખરી તે મતલબ પેલે વરે તે હું સોપેલો
6: કપ્પા સોપેલો
5: કપ્પા સોપેલો હે તે કપ્પા દરેક ફાયદો અસર
6: થાય તો મારે થાય તો કપ્પા સોપા કરી
5: હે।
1: किसान साथियों जैसे कि अभी आपने देखा यहाँ का किसान जो है कपास को लेके काफी उत्साहित है। आज हम जानेंगे कपास से जुड़ी हुई महत्वपूर्ण जानकारियों को, साथ ही कपास में कौन कौन सी दवाई हमें डालनी चाहिए, कपास की कैसे हमें देखरेख करनी चाहिए, इसमें क्या सावधानियां बरतनी चाहिए, कौन सी दवाई डालनी चाहिए और समय समय पर इसमें कौन कौन से बदलावों को देखते हुए उनमें हमारी खेती में बदलाव करने चाहिए, इन सब जानकारियों को जानेंगे। उससे पहले आइए लेते हैं एक छोटा सा विराम और सुनते हैं प्यारे से भीली गीत को।
3: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांट्या भील 90.8 FM।
1: આપણું રેડિયો આપણી વાતે.

0: ફેર કર વગર ખાતર પકડતેલા નમણે ખાતર થી પકડી રહ્યા
1: હે
0: જગમાં ફાયદો હું ગોબરી ખાતર ગાડી હતું તો બરોબર ફાયદો હતો હમણે લાભ નહીં મળી રહ્યો વધારે
1: બિલકુલ
0: જડી રહી ને આપું ડી આપી યુરિયા યુ નાખી ને કરી રહ્યા ફસલ લી રહ્યા
2: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 FM आपड़ो रेडियो आपड़ी बातें।